0: સૈન્ય સમુદાયમાં
1: પેલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો
0: ગોરખા.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો હો
0: ગોરખા રેડિયો હો.
3: રોયલ ગોરખા રાઇફલ્સકો 3200 જન્મ દિન પોખરામાં પૂર્વ તથા બહાલવાલા ગોરખા સૈનિક તથા ઉહાહરકા પરિવાર સહિત શુભકામના આદાન પ્રદાન કરી મનાઈ પોખરાબાટ કૃષ્ણ દવાડીકો રિપોર્ટ.